વામ કોટાઈ વંશી પણ લનો ફી આવું અનામાઈ ઠાઈ વંશી પણ લનો ફી આ વના ખા બુલાઈ વન મિચેકા ઉમહિકા તિનો ફી અંશી પણ લા ઓના મીઠીલી ઓ ખોરાની નો પિયાંસી પડલા અરે વા ખાલા શીલો પાના અના ફેમેલા શારા મકુરા કા ખાલા મકુરા લંતમી હિવા મોલિયા તો નિયાલે ખીરી વાવો અનો પિયરિયા ઓથાના નો હિયો મેલો વોસી સુખિનો કોહિરો મકુરા લે આહેમાલા મુના પેલે શાની વોના કકા મસુહિના ને માલેલા કહે બાબ નેરાની હુલુલુ ઓસરી હમકુરા વા પે સી સયોલી એ નો હિસેવે મિલીલે મુલોપા નો મુરોન્ય મિલીલે કિનિમ પનેલા નિકાલે હસારા મુઈકો ઓપિયો માટો એસિની ઓકોંતારી મિહાલી વાહેકીવાવે મુસિબરુયાવે હેકા ઓનોસુએલા ઓલે વારીવાલે મહાલી ઓલે ઓ હેકીવે સઈસાયોલે નિહોહો ને નરીહેલે વામે કેમ્પેલો સુએલાબો toko si sasa opuhi wa waya wa napuhi wa mpaka olatuli wa msatakani na romwe wale she na rongo satakani wale she masiwira babo tuwiro no kala kala ni hikunlo irwa wirwa e olelo nile toko ahu ni muhita muli yako ni suwele we ele toko ahu urika rika nari olelo ndo wena tumbe iho pa nile toko ahu urika rika nari olelo vansuwele wirwa nari ele tokwaya pahi yeye orere lorika rika vangiwa ni koto ati yana iwaka ito matuve neno la mumakelanyo kota ni hiku omuhavulo mtetela ngahi yomuntuno pakakani muntoke pakele sheni nyenyu monke hashera ni twene nyenyu amalamata mumuhipavela kavo nirwa maitoko nimmo amutiana kuna kala ovele lo mukala muluku tu wera kera ke tosai nala no lima leli hanani thelanne kala e munere lani ke musuwen le wera mlopa no muro nyamilili amutiana worohi suwele wikanle pia yopahi ono suwela wurela mutiana suwela wurela